0: 남자단.
1: 나타날 수 안다. 미세사를 만다. 나타날 수 안다. 미세사를 만다.
2: 예티벨라 듀쇼쿠 두이버즈.
3: एसी को नतीजा पछि अब कहाँ पढ्ने भनेर तनावमा हुनुहुन्छ वा भविष्य बनाउने सही ठाउँ खोज्दै हुनुहुन्छ अब